આપણે બચ્ચા ને ચૂકેમે પોષક કીટ ખાણો પસંદ કર્યા કરે હે. એક નિરીક્ષણ શું પત્તો ચાલ્યો હે કે કંઠ ફોડવા આપણે બચ્ચા લે વાસ્તે 24 ઘંટા મેં કરીબ 300 વાર ચુગ્ગો લયા કરે હે. ફલ અને ફૂલ એર પોદારી નઈ નઈ કિસ્મા પેદા કરને મેં બી પક્ષી ઘણો ચોખ્ખો સાબિત હુયો હે. ફૂલ ચુહી બયા શક્કર ખોરા જીસા પક્ષી એક ફૂલ રો પરાગ દૂસરે ફૂલ મેં ડાલગર નઈ કિસ્મ એર ફૂલ ઓર ફલ બી પેદા કર્યા કરે હે. પક્ષી ફલ ખાયા કરે હે એર ફલારે બીજ બાંગે પેટ